0: શું તમે અભી આ સૈલમ સિંઘ સે ઓર સાથીઓ સે સુન રહે થે કુછ કુકી પારંપરિક ગીત કુકી કાર્યક્રમ કે તહેત આકાશવાણી કા યહ ફલં કેન્દ્ર હે
1: આપકે ગીત દોસ્તો એફએમ 100.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણી હાફલોંગ આપકે લિયે પેશ કરતા હૈ આપકા પ્યારા પ્રોગ્રામ આપકે ગીત હર મંગલવાર રાત કે 9 બજે યાની કે એવરી ટ્યુઝડે એટ 9 પીએમ ઇસ પ્રોગ્રામ મે હમ આપકો સુનવાતે હૈ આપ હી કે રિક્વેસ્ટ સોંગ દોસ્તો આપ અપની પસંદ કા કોઈ ભી હિન્દી ફિલ્મ સોંગ સુનના ચાહે તો હમે એસએમએસ યા ફિર વોટ્સએપ કે જરિયે અપના રિક્વેસ્ટ ભેજ સકતે હૈ SMS या फिर WhatsApp करने के लिए उठाइए अपना मोबाइल फोन, टाइप कीजिए गाने के बोल, फिल्म का नाम, साथ ही अपना और अपने दोस्तों का नाम और मैसेज को भेज दें इस नंबर पर 9435700596। अपना पता जरूर लिखें, हमें आपके रिक्वेस्ट का रहेगा बेसब्री से इंतजार।